0: હાજર કાલ ઘણખર ઠોડા આંધી બારિશ અર ઓલા પડવા સારું ચેતાઈ ચ્યો. સમાચાર સાગે મેં સુદર્શન નાહર. અરે સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટ દેશની સગળી હાઈકોર્ટાને સુરક્ષિત રાખ્યોડા ફેસલા 3 મહિનાની મિયાદ માં સુનાવણ રા હુકમ દીના હે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત અર ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગચીરી પીઠ વ્યક્તિગત આઝાદી જોડ્યા મામલામાં તુરત ફેસલાની જરૂરતમાં થે જોર દીનો. પીઠ કહ્યો કે જમાનતરી અરજીમાં થે હુકમ વાઈ દિન યા આવતા દિન સુનાયા યા અપલોડ કરતિયા ચાવણા ચૈચે. અદાલત કહ્યો કે જમાનત યા સજા નિલંબન રો હુકમ સુનાવણ રા તુરત પાછે જેલ રા અહેલકારાને જાણકારી દેવણું જરૂરી હે. પીઠ કહ્યો કે વિચારાધીન કેદીને જમાનત મિલતાઈ વાઈ દિન યા આવતા દિન જેલું છોડ દ્યો જાવણું ચૈચે. સુપ્રીમ કોર્ટ નીટ પેપર લીક મામલામાં દાયર અરજીયા માથે આજે સુનવાઈ કીની. ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અર ન્યાયમૂર્તિ આલોક આરાધેરી પીઠ કહ્યો કે ઈ મામલામાં ચૂકરી જિમ્મેદારી તે કરી જાવણી ચાહીજે. આ અરજીયામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને ઓજુ બનાવણ યા વાન હટાવણ રો હુકમ દેવણ અર વાણી ઠોડ એક મજબૂત અર સ્વાયત્ત નિકાય બનાવણ રી માંગ કરી છી. ઈ મામલામાં આગલી સુનવાઈ જુલાઈ મહિના રા દૂજા સપ્તાહમાં કરી જાવેલા. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેડિકલ કોલેજમાં દાખલા સારું ઓજુ લી જાવણ વાળી નીટ પરીક્ષા વ્યવસ્થિત તરીકાઓ બિના ગલતી કરાવણ રો ભરોસો દિરાયો હે. દૂરદર્શન સમાચાર સાથે વાતચીત દરમિયાન શ્રી પ્રધાન ભરોસો દિરાયો કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતા સમજે હે. વે કહ્યો કે પરીક્ષાઓ જોડી ચિંતા બીચે ઇમ્તિહાન બિના ગલતી કરાવણ સારું જરૂરી સગળા જતન કર્યા જા રહ્યા હે.
1: છાત્રો કો આશ્વસ્ત કરના ચાહતે હૈ કે જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રિજ કિયા ગયા હૈ. જો રક્ષક થા વહી ભક્ષક હુઆ. જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ. ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શુરુ હુઈ હૈ. હમને એક કઠોર નિર્ણય કિયા કે હમને એક ભી સહી વિદ્યાર્થી કે હક કો પરીક્ષા માફિયાઓ કે હાથ મે સપના નહીં ચાહતે થે. ઉનકે ષડયંત્ર કે શિકાર નહીં હોના ચાહતે થે. હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ. ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ.
0: પીએમ સૂર્ય ઘર યોજના રા તહેત દેશમાં હાલ તાઈ 40 લાખ મકાના રી છત માથે સૂરજરી રોશની બિજલી બનાવણ રી મશીન લગાતી રીચી હે. નવીન અર નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજ સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીએ આ જાણકારી દીની. વ કહ્યો કે આ યોજના જનતા ને બિજલી રા ગ્રાહક રી બજાય બિજલી પેદા કરણ વાળા બના રહી હે. રાજ્યસભા રા દ્વિવાર્ષિક ચુનાવરી પ્રક્રિયા 1 જૂન ને શરૂ ભેલા. પ્રદેશ હોઈ રાજ્યસભા રા 3 સદસ્યા રો ચુનાવ કર્યો જાવણું હે. ઇસારુ નામપાના 8 જૂન તાઈ દાખિલ કર્યા જા સકેલા. ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા બતાયો કે દાખિલ કરી ચ્યા નામપાના રી જાંચ 9 જૂન ને કરી જાવેલા. પરચા 11 જૂન તાઈ પાછા લ્યા જા સકેલા. જરૂરત પડ્યા 18 જૂન ને સવારે 9 સિંજા 4 બજા તાઈ વોટ પડેલા. અરવાઈ દિન સિંજા 5 બજા વોટાની ગણતરી કરી જાવેલા. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુરમાં પચપદરા રિફાઇનરી રા કામારી પ્રગતિ રો જાયઝો લીનો. એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ અર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ રા આલા અહેલકારા સાગે વી મીટિંગમાં કંપનીયા રા નુમાઇંદા બતાયો કે 1 જૂન કમિશનિંગ રા કામ શરૂ કરતિયા ચાવેલા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. પ્રદેશમાં પેન્શન લેવણ વાળા જ્યાં લોગા રો હાલ તાઈ સત્યાપન ની કરાયો જા સક્યો હે. મારો આવતા 15 દિન માં સત્યાપન કરાયો જાવેલા. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી અવિનાશ ગહેલોત આજ જયપુરમાં ન્યારી ન્યારી યોજનામાં રા કામ રો જાયઝો લેવણ સારું અહેલકારા સાગે રાખી જી મીટિંગમાં એ હુકમ દીના. વે કહ્યો કે રાજ્યમાં કરીબ 89 લાખ લોગાને સામાજિક સુરક્ષા પેન્શન દી જા રહી હૈ. જામાયુ 96% રો સત્યાપન કરી લ્યો ચ્યો હે. રાષ્ટ્રીય જાંચ એજન્સી NIA રી ટીમા આજ અજમેર નીમરાના હલકા માં કુછ ઠોડા છાપા માર્યા. NIA રી ન્યારી ન્યારી ટીમા અજમેર શહેર નીમરાના

સિંહ મિશન મોસમ રાતેત મોસમ એર કોહરારી નિગરાણી સારુ દેશરી પહેલી એકીકૃત વિમાનન પ્રણાલી સ્કાય કાસ્ટ રો આજ નઈ દિલ્હી રા